ઉપવાસ ઇન ધ હોલ વર્લ્ડ. અઠારે ગામવાળે રૂપા હોય વો નહીં જાણે, લેકિન મેરા રૂપાવાસ ગુજરાત વો વગર સભ્યો